0: લાણી નીચ આવે સા. તો દેખો એ જે અભિયાન ચાલે એ સબ આપણે ખેતીવાડી મહિને વણાને સુરક્ષિત રાખવા રે વાસ્તે, પેદાવાર મહિને બઢવા રે વાસ્તે, ઓર મિટ્ટીની સુરક્ષા રે વાસ્તે વેવે હે. અગર આપણે કિસાન ભાઈના વાતારું ધ્યાન રાખેગા તો દેખો ભાઈ ખેતીવાડી મહિને વણાને મુનાફો વેગા સા. અંડે લાડલા રે દેખો અગર આપા વાત કરા કે અબાર જો હે ઉનાલો ભી ખૂબ હે તો દેખો સુબે ઓર હાંજ ટેપ પે વણાને ખેતીરો કામ કર લેણો ચાવે. ખેતા પે જાવે તો દેખો ભાઈ વણાને આપણે પાણીની બોતલ હે, ખાવા પીવારો હે, રોટી હે, છા છે ઠંડી, નીંબુરો પાણી હે, કેરીની છા છે, એ સબ બી દેખો લારે લઈને બોતલ મેં ભણને લારે લઈને જાવે. ઓર દેખો પીતા રહેવે પાણીની શરીર મહિને કમી નહીં વેણી જાવે, ક્યુકી અગર દેખો પાણીની કમી વહી જાવે તો આપણે જો હે દસ્તા હે, ઉલટ્યા હે, એવી લાગ શકે હે. ઓર માંદગી બી આવી શકે તો માંદગી અવાણી નહીં હે, ખેતીવાડી મેં નિરંતર આપણે કામ કરતો રહેણો હે સા.
1: બિલકુલ સા. ઓર દેખો નીતા ભાઈ સા ઘડી આડી દેખા તો આપણે બી અણી કાર્યક્રમ વિદા લેવાનો ટાઈમ વ્યો તો આપા ચાલા સા. રામ રામ સા.

0: આવી ભાત ભાતરી જાણકારી કરાવવા, મોસમરી વાત બતાવવા, કૃષિ વૈજ્ઞાનિક જે બી આપણે ખેતીવાડી મીને સલાહ દેવે વી બતાવવા, કસી યોજના ચાલ રહી એન્ડે બારે મેં વાતચીત કરા, ઓર નવા નવા ઓર બડિયા મનોરંજન રાજસ્થાની ગીતો બી કિસાન ભાઈઓ કરાવવા સા.
1: બિલકુલ સા, તો ક્યુ ની આ ચોપાલી વાત મેં હગલા કિસાન ભાઈ બહેનો આપા વાત કરા કે જો ખાદ્ય પ્રસંસ્કરણ ખાદ્ય સુરક્ષા આપી કિસ્તે કર સકાશા.
0: હા સા, દેખો ભાઈ ખાદ્ય પ્રસંસ્કરણ આપણા ખાદ્ય સુરક્ષાની અગર વાત કરા તો દેખો ખાદ્ય પ્રસંસ્કરણ ઓર ખાદ્ય સુરક્ષા આના દ્વારા દેખો આપસ મીને તો ઘેરો સંબંધ હૈ. અગર આપણા કહેવા તો જદી આપણા કિસાન ભાઈ ખેત નિકાલવા વાલી જે ફસલ હૈ યા ઉપજ હૈ એને અણી તરીકા બદલે કે વી લાંબા ટાઈમ તક સુરક્ષિત બી રહેવે ઓર ખરાબ બી નહીં રહેવે, ખાવા યોગ્ય બી બની તકી રહેવે, તો વીને આપણા પ્રસંસ્કરણ કહેવા. ઓર યા કેવલ દેખો બડા ઉદ્યોગા તક સીમિત નહીં રહેવે, બલ્કિ આપણે જે ગ્રામીણ સ્તર ઓર છોટા જે બી ખેત હૈ વટે બી આપણા જે કિસાન ભાઈ હૈ વટે અપનાઈને ઓર ખાદ્ય સુરક્ષાને જો મજબૂત કર શકે સા.
1: બિલકુલ સા, દેખો અગર આપી વાત કરા કે જટે ખાદ્ય પ્રસંસ્કરણ રી ઘણી પ્રકારો આપી ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરા તો સૌ પહેલી વાત કરા આપી ફસલ રી બરબાદી રીવણી મેં કમી ઓર ભારત મેં આપી દેખા કે હર સાલ સહી રખ રખાવ ઓર ભંડારણ રે અભાવ મેં કરોડો રૂપિયાની ફસલ વિશેષ કરીને ફલ સબ્જીયા ઓર અનાજ તક બી સડ જાવે સા.
0: બિલકુલ, ઓર દેખો અગર એને સમાધાનની વાત કરા તો ટેમ રહેતા તક આ ટમાટરનું દેખો પ્યુરી સોસ આમરે જો પલ્પ હૈ વણ્યો અચાર દૂધ માવો દૂધ દેખો માવો હૈ પનીર હૈ એ બી વણી લેણા ચાવે ઓર ઉપજને ખરાબ એવું બી વચાઈ શકા. હા, જદી ફસલ બરબાદ નહીં વેગા તો દેખો બજાર મેં ઓર પરિવાર આરે પાસ મેં ભોજનની ઉપલબ્ધતા જો હૈ વ હંમેશા વણી તકી રહેગા સા.
1: દેખો સા, ઓર આગે વાત કરા ઓફ સીઝન યાની કે અણી સીઝન જટે જણી સીઝન મેં જણી મોસમ મેં આપણે અણે ચીજરૂ ઉપલબ્ધતા નહીં વેવે વિને આપી ઓફ સીઝન કહેવા. ઓર કુછ ફસલા યા ફલ જો કે સાલે કુછ વિશેષ મીનામી જ આવે તો અગર અણાને દેખા ઓર અણે સાથમાં આપી અણારું સમાધાન બી દેખા તો મટરને ફ્રીજ કરીને યા ફ્રોઝન રે રૂપમાં સુકાઈને સાલભર આપી અંડો ઇસ્તેમાલ કર શકા. અનાજ ઓર દાલને બી અચ્છી તરહ આપી સાફ કર શકા, પ્રોસેસ કરીને મહિનો તક બી આપી સુરક્ષિત રાખ શકાશા.
0: બિલકુલ, ઓર દેખો યા જો તકનિક હૈ સાલ રે બારા મહિના મહિને ભોજન રી જ્યાં નિરંતર આપૂર્તિ હૈ વ નિશ્ચિત બી કરાવે, જણ્યું કહીએ કે કણી બી સિઝન રે મહિને ભોજન રી કમી નહીં વેવે. અને લાલ લારે દેખો ભાઈ પોષણ સુરક્ષાની અગર વાત કરા તો ખાદ્ય સુરક્ષાનો મતલબ સિર્ફ ખાલી પેટ ભરનો નહીં હૈ બલ્કિ શરીરને સહી પોષણ દેણો બી હૈ. રંડે સમાધાનની વાત કરા તો દેખો પ્રસંસ્કરણ રે દોરાન ફોર્ટિફિકેશન જો હૈ વો તકનિકનો ઉપયોગ કીધો જાવે, જીસ તર નમક રે મહિને આયોડિન મિલાણો, દૂધ ઓર તેલ રે મહિને વિટામિન એ ઓર ડી મિલાવણો સા.
1: ઓર દેખો સા, અંડે અસરી બી આપી વાત કરા તો અણી કુપોષણ ઓર એનિમિયા જેસી બીમારી આવે વે વણો લડવા મેં મદદ મિલે, જણ્યું કે આપણે જતરા બી કિસાન ભાઈ હૈ યા દેશના જતરા બી વ્યક્તિ હૈ વી વણારે સ્વાસ્થ્ય ઓર ખાદ્ય સુરક્ષા દોઈમી મજબૂત દેખવા મળે છે.
0: બિલકુલ, ઓર દેખો અણ્યું કિસાનારી જે આય હૈ વણી મેં બળવાર બી વેવે ઓર આર્થિક સુરક્ષા બી જો બળે હૈ, જેથી કિસાન ભાઈ આપણી ઉપજને હિદી બેચવારી બજાય મને થોડી પ્રોસેસિંગ કરીને અગર વેચે તો દેખો ભાઈ વણાને બહેતર દામ બી મિલે. જે સર આપણે વાત કરા આલુ જો હૈ વેચવારી બજાય બી જો ચિપ્સ વણીને હુકઈને પાઉડર બી વણાઈ શકે, ઘઉંને હિદા વેચવારી બજાય દેખો વણને સાફ કરીને આટો હે દલિયો હે મેદો હે એ વણીને વેચેગા તો વણારો મુનાફો બી બઢ જાયગા. અણ્યું કહી વેગા કે દેખો કિસાન ભાઈની આર્થિક સ્થિતિ તો મજબૂત વેગા, વણને લાડ લારે આપણે પરિવારને વાસ્તે બહેતર ભોજન ઓર જે સંસાધન જતરા બી ચાલી રહ્યા હે વી સબ જુટાઈ શકેગા, જેવી ખાદ્ય સુરક્ષાના આધાર બી વેવે.
1: બિલકુલ સા, ઓર અંડે સાથમાં અગર આપી વાત કરા આપદા ઓર આપાતકાલ મેં બી મદદગાર વે તો દેખો સા, બાળ સુખા યા કણી બી પ્રકારની જો પ્રાકૃતિક આપદા રે ટેમ પે અગર ભોજન આપણે તાજા નહીં મિલે તો વણી ટેમ આપણે જો પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થ વેવે, જેસે કે જો સૂકો રાશન હે રેડી ટુ ઇટ ભોજન હે ડિબ્બાબંધ દૂધ હે સબ બડી ભૂમિકા એ નિભાવે સા. ઓર અણાને આસાનીઓ આપી કટે બી ભેજ શકા ઓર યો લંબે સમય તક પ્રોસેસ્ડ ફૂડ વેવું ખરાબ બી નહીં વેસા. और ग्रामीण स्तर पे अगर छोटा प्रयास में अगर आप देखा तो बड़ो बदलाव आप ले सका। सोलर ड्रायर की बात करा तो जिस तरह हरी मिर्च मेथी लहसुन या फल ने भी धूप में आप वैज्ञानिक तरीकों सुखाई ने लंबा टाइम तक आप सुरक्षित रख सका सा।
0: बिल्कुल देखो मिनी प्रोसेस

0: યુનિટરી અગર વાત કરે તો દેખો ગામ યા પછી પંચાયત સ્તર પે છોટી આટા ચક્કી તેલ નિકાલવા વાલી જે મશીન આહે વી યા દાલ રી મિલ લગાઈ દેવા તાકી કહીએ કે સ્થાનિક સ્તર પે જતરા ભી વેલ્યુ અનારા જી જરૂરત વેવે વી કામ મેં લઈ શકે. એફપીઓ રી વાત કરા કિસાન ઉત્પાદક સંગઠન રી તો છોટા કિસાન મિલને એક સમૂહ બનાવી શકે ઓર સામૂહિક રૂપ હું આપણી ઉપજ રો પ્રસંસ્કરણ કરને ઓર પેકેજિંગ કરને હિદ બજાર મેં યા પછી શેરા મેં વેચ શકે જણે કહીએ કે બિચોલિયા પે નિર્ભરતા કમ વેગા સા.
1: બિલકુલ અનિતા ભાઈસા, આની પ્રકાર વગર આપી ખાદ્ય પ્રસંસ્કરણ કરાંગા તો આપી કહી શકા કે આપણે ખાદ્ય રી સુરક્ષા ભી વેતી રહેગા સા. દેખો સા, આપી કાર્યક્રમ મેં આયા હા, યા તો આપી વાત કીધી ઓર અબે કો તો એક રાજસ્થાની ગીત હોણાઈ દા સા.
0: હા સા.

0: બિલકુલ સા ઉગારંડી ઉપયોગી તેને વાત કરા તો આપી જતરા ભી કોલ્ડ સ્ટોરેજ હે બટે ફસલાને સળવારી રફતારને ધીમો કર દેવે અને કિસાનારી જો મહેનત હે ભી બેકારની જાવે ઓર દેશ મેં અન્નરી બરબાદીને ભી કમ કરે સા
1: બિલકુલ ઓર બજારને મહિને દેખો કિંમતારો સંતુલન ભી વેવે જદી ઘણી ફસલરી અગર હઉ બઢિયા પેદાવાર વેવે તો બજારમાં વંડી જા આવક અચાનક બઢ જાવે જણે હું કહીએ કે દામ એકદમ નીચે પડ જાવે કદી કદી આલુ યા ટમાટર બહુ સસ્તા ભી વકવા લાગ જાવે અંડે વિપરીત દેખો અગર સિઝન ખતમ ભી જાવે તો અણારી જો કિંમતા હે ભી આસમાન છૂવા લાગ જાવે
0: દેખો સા કિસાન આપણી ઉપજને તુરંત ઓના પોના દામ પે અગર બેચવારી વજાય વણાને કોલ્ડ સ્ટોરેજ મેં રાખ શકે ઓર જદી બજાર મેં માંગ બઢે વણી ટેમ અગર વી વેચેગા તો વણારી કિંમત જો હેવા સામાન્ય અધિક મિલેગા સા ઓર ઇને વેચને અચ્છો મુનાફો ભી કમાઈ શકે ઓર અન્ય જતરા ભી ગ્રાહકે વણાને સાલભર સહી દામ પે ભી ચીજા મળવા મેં મદદ મિલે સા
1: બિલકુલ ઓર દેખો ઓફ સિઝન મેં ભી ઉપલબ્ધતા વેવે કુછ નરઈ સારા જે ફસલ રા ઉત્પાદન સાલ મેં કેવલ એક યા દો બાર વેવે લેકિન અંડી માંગ જો હે વરભર તક વણી તકી રહેવે અને હું કહીએ કે આલુ હે સેવ હે ગાજર હે મટર હે ઈ જેસી ચીજા કોલ્ડ સ્ટોરેજ મેં રાખીને પૂરા વરભર તક જો હે બજાર મેં ઉપલબ્ધ કરાઈ જઈ શકે અને હું આપ જતરા ભી ઉપભોક્તા હે વી હર મોસમ મહિને પસંદીદા ઓર પૌષ્ટિક ભોજન બનાને આસાની મળ શકે સા
0: બિલકુલ સા ઓર કિસાના મેં અગર આપી વાત કરા તો જો સોદેબાજીરી શક્તિ જેને કે આપી બાર્ગેનિંગ પાવર ભી કહેવા વણી મેં ભી બળવાર દેખવા મિલે સા આમ તોર પે જતરા ભી છોટા કિસાન હે અણારે પાસ મેં ભંડારણની વ્યવસ્થા નહીં વેવે અણી વાસ્તે ભી વ્યાપારીયા યા પછી જો બિચોલિયા વેવે વણાને કમ દામ પે ફસલ વેચવા વાસ્તે મજબૂર વી જાવે
1: બિલકુલ દેખો કોલ્ડ સ્ટોરેજ અગર સુવિધા કિસાન ભાઈને મિલે તો ભી વણારી ફસલાને સુરક્ષિત રાખ શકે તુરંત વેચવારે દબાવવું વચ જાવે ઓર સહી ટેમ પે સહી ખરીદદાર ઇંતજાર કર શકે હે ખાદ્ય પ્રસંસ્કરણ ઓર દેખો ઉદ્યોગારે વાસ્તે કચ્છો માલ ભી વણાને જે સર ચિપ્સ હે સોસ હે જ્યુસ હે ઓર રેડી ટુ ઈટ જતરા ભી ફૂડ હે ઈ વણાવવાલા ઉદ્યોગોને સાલભર તક લગાતાર કચ્ચા માલની જરૂરત વેવે તો ભી વણાને ભી દઈ શકે હે
0: બિલકુલ સા ઓર જો કોલ્ડ સ્ટોરેજ હે આણા ઉદ્યોગને લગાતાર અચ્છી ગુણવત્તાવાલા કચ્ચા માલની આપૂર્તિ સુનિશ્ચિત કરાવે જણ્યું કે ગ્રામીણ ક્ષેત્ર મેં ભી રોજગાર ઓર જો મૂલ્ય સંવર્ધન વે વો અને બઢાવો મિલે સા ઓર આધુનિક કોલ્ડ સ્ટોરેજરી નઈ તકનીક જો કે આપણી ઉપયોગિતાને ભી બઢાઈ રહીએ એક કંટ્રોલ્ડ એટમોસ્ફિયર વેવે સ્ટોરેજ વેવે અણી મેં કેવલ તાપમાનની બલ્કી ઓક્સિજન ઓર કાર્બન ડાઇઓક્સાઇડ જેસી જો ગેસ વેવે વિને ભી નિયંત્રિત કિયો જઈ શકે સા તો યો સેબ ઓર અન્ય મહેંગા ફલને વના ખરાબ કીધા તક 8-10 મહિના તક ભી તાજા રાખ શકે સા
1: બિલકુલ રેખા ભાઈસા ઓર દેખો ભાઈ અગર શીત ભંડારણ રી સબ કિસાન ભાઈ બેન ભી ઉપયોગીતા સમજેગા તો માલ ભર માલ જો હે વર ભર તક વેચતા તકા રહેગા ઓર દેખો બજારની જા માંગ હે વંડી ભી આપૂર્તિ વણી તકી રહેગા સા ઓર દેખો કાર્યક્રમ મેં વાતાચીતાન જાણકાર્યા ઓર ભી કરાંગા લેકિન હુણા જટા પહેલી એક રાજસ્થાની ગીત
0: હા સા

અનિતા વૈસાયો તો હું રાજસ્થાની ગીત ઓર અમે ઘડી આડી દેખા તો અણી કાર્યક્રમો આપણે વિદા લેવારો ટેમ્બ્યો તો આપણા ચાલાસા. જય જવાન જય કિસાન.